છૈન જ્ઞાની તે ત્રોવર પણે જોતા માતે કોશે કદમ કો છાયા ખબર સોચ્યો માયા